એટલો જાને તું યા જાને ના યા ફિલ્મા ખાતીર હેગી તે રાશિદ અલી આણી વસુંધરા દાસ હંસો જોડ આવાજ એટલો તુમકા યાદ કરું દેતા કાયસ ખીણા ભેતો બરોબર સવારા 30 મિનિટાંચેર એક પાકરાવાદ કોંકણીતલ્યાન રાષ્ટ્રીય ખબરો આકાશવાણી પણજી કેન્દ્રાચ્યા સ્ટુડિયોતલ્યાન.